0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને વસ્તી ગણતરી માટે સમય ફાળવવા અપીલ કરી. દિલ્હીમાં સગીરા પર થયેલ દુષ્કર્મના કેસમાં સર્વોચ્ચ અદાલતે સ્વતઃ નોંધ લઈ સલામતીની અપૂરતી વ્યવસ્થા અંગે નારાજગી વ્યક્ત કરી. ઇંધણના ભાવમાં વધારાના પગલે ભારતીય શેરબજારમાં 900 અંક કરતા વધુનો કડાકો. જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતની ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો અને શહીદ ભગતસિંહ અને ગાયિકા લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને વસ્તી ગણતરી માટે સમય ફાળવવાની વિનંતી કરી. ગઈકાલના મન કી બાત સંબોધનમાં કરેલી અપીલને યાદ કરતા શ્રી મોદીએ કહ્યું કે વસ્તી ગણતરીમાં ભાગ લેવો એ દરેક નાગરિકની રાષ્ટ્રીય ફરજ છે. તેમણે ઉમેર્યું કે આ ભાગીદારી દેશના ભવિષ્યનું સચોટ ચિત્ર બનાવવામાં મદદ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તા અશોક સિંઘલને શ્રદ્ધાંજલિ અર્પી છે. અંગ્રેજી દૈનિક અખબારમાં લખેલા એક લેખમાં શ્રી મોદીએ કહ્યું કે અશોક સિંઘલનું જીવન અન્યનું કલ્યાણ વ્યક્તિગત સિદ્ધિ કરતા ઘણી મોટી હોવાની એક પ્રશંસનીય નીતિને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ કહ્યું કે ગઈકાલથી રાષ્ટ્ર અશોક સિંઘલના ઉત્કૃષ્ટ વ્યક્તિત્વની જન્મશતાબ્દી ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અશોક સિંઘલે સામાજિક એકતા અને સમાનતાને મજબૂત બનાવવા માટે કામ કર્યું હતું. તેમણે કહ્યું કે સમાજમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ ન હોઈ શકે અને દરેક વ્યક્તિ સમાન ગૌરવ અને આદરને પાત્ર હોય તેવા સ્પષ્ટ વિચારના અશોક સિંઘલને આશીર્વાદ મળ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે અશોક સિંઘલ સાથે વાતચીત કરવાની અગણિત તક મેળવવી એ તેમનું સૌભાગ્ય હતું. વધુ ને વધુ યુવાનો અશોક સિંઘલની મહાનતા વિશે જાણે અને રાષ્ટ્ર માટે અશોક સિંઘલના સપનાઓને સાકાર કરવા માટે પ્રતિજ્ઞા કરે તેવી પણ તેમણે પોતાના લેખમાં ઈચ્છા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં ચાલતી બસમાં એક સગીરા પર થયેલ કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સ્વતઃ નોંધ લીધી અને અવલોકન કર્યું કે આવા કિસ્સાઓ કાયદા અમલીકરણ અધિકારીઓની નિષ્ફળતા દર્શાવે છે. ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે અવલોકન કર્યું કે અપૂરતી લાઇટિંગ, નબળી દેખરેખ અને અન્ય આવશ્યક વહીવટી સુવિધાના અભાવને કારણે ઉદ્યાનો અને બસ સહિત જાહેર સ્થળોને જોખમી ઝોનમાં બનાવી ન શકાય. ગયા મહિને ગ્રેટર નોઈડામાં સ્લીપર બસમાં બેઠેલી સગીરા પર બસના કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને દિલ્હીના કાશ્મીરી ગેટ નજીક તેને છોડી દેવામાં આવી હતી. બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે સેવા સંકલ્પ અભિયાનની અમારી વિશેષ શ્રેણીમાં આજે લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ જેવી દૂરંદેશી પહેલ દ્વારા આ વિઝનને કેવી રીતે સાકાર થઈ રહ્યો છે તે અંગે જાણીશું.
1: ગુજરાતના લોથલ ખાતે પ્રાચીન હડપ્પા કાળના ડોકયાર્ડ પાસે આકાર લઈ રહેલ રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત સંકુલ ભારતના 4,500 વર્ષથી વધુ જૂના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસને પ્રદર્શિત કરતી દેશની પ્રથમ રાષ્ટ્રીય સંસ્થા બની રહી છે. 1,230 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, જેમાં 266 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચે એક લાઇટ હાઉસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. લોથલની ઐતિહાસિક ધરોહરને જીવંત કરવા અને તેના ટેકનિકલ સ્વરૂપ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકાશ પાડ્યો હતો.
2: લોથલ મે યે જો હેરિટેજ કોમ્પ્લેક્સ બન રહા હૈ ઉસકો એસે બનાયા જા રહા હૈ કિ ભારત કા સામાન્ય સે સામાન્ય વ્યક્તિ ભી ઇસ ઇતિહાસ કો આસાની સે જાન સકે. ઇસમે અતિ આધુનિક ટેકનિક કા પ્રયોગ કરકે બિલકુલ ઉસી યુગ કો ફિર સે સજીવ કરને કા પ્રયાસ કિયા જા રહા.
1: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના 5,000 વર્ષના દરિયાઈ વારસાને મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ જીવંત કરશે.
3: મેરીટાઈમ હેરિટેજ કી બાત હૈ તો હમારે પાસ ઇસ સેક્ટર કા 5,000 વર્ષ કા લંબા ઇતિહાસ ઓર લોથલ ઇસકા એક જીવંત પ્રતીક હૈ. પ્રધાનમંત્રીજી કી પ્રેરણા સે વિશ્વ કા સબસે બડા મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ઇસ લોથલ મે બનાને જા રહે હૈ.
1: પ્રાચીન ઇતિહાસ અને અદ્યતન ટેકનોલોજીના અદ્ભુત સંગમ સાથે લોથલનું આ રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત સંકુલ ભારતના ગૌરવશાળી દરિયાઈ ઇતિહાસનું એક ભવ્ય પ્રતીક બની રહ્યું છે. અપર્ણા ખૂંટના અહેવાલ સાથે સંસ્કૃતિ ભુંડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ભાજપે આજે દેશની સ્વાયત્ત અને બંધારણીય સંસ્થાઓને બદનામ અને નબળી પાડવાના પ્રયાસ કરવા બદલ વિપક્ષ પર પ્રહાર કર્યા. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ વિપક્ષી નેતા પર જનતાને ગેરમાર્ગે દોરવાનો અને દેશમાં મૂંઝવણ ઉભી કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ દ્વારા તેમના દાવાઓને નકારી કાઢવામાં આવ્યા પછી પણ વિપક્ષ વાતાવરણને ખરાબ કરી રહ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમનો ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો નહીં પરંતુ सत्ता कब्जे करवानो, वंशीय राजकारण ने पोषवानो अने व्यक्तिगत लाभ मेळववानो छे।
4: वही टूलकिट मानसिकता है जो हर सुबह देश के विकास की गति को रोकने के लिए एक नई साजिश बुनती है। आरोप लगाओ, देश का माहौल बिगाड़ो और भाग जाओ, यही विपक्ष की कार्यशैली बन गई। इन्हें न राष्ट्र की सुरक्षा से सरोकार है और न जनता की भलाई से और न ही देश के मान सम्मान से। इनका एकमात्र उद्देश्य सत्ता हथियाना है, और वह भी जन सेवा के लिए नहीं बल्कि परिवारवाद को पोषण करने के।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

@GU અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. ઉત્તરાખંડમાં હવામાનમાં સુધારો થયા બાદ આજે ચારધામ યાત્રા ફરી શરૂ થઈ છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે જણાવ્યું કે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને જરૂરી નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. હવામાન આગાહી અને યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી 26 સપ્ટેમ્બરથી બપોરથી 27 સપ્ટેમ્બર સુધી ચારધામ યાત્રા સ્થગિત કરાઈ હતી. દરમિયાન ચીરબાસા નજીક કેદારનાથ ધામ ટ્રેકિંગ રૂટ પર સમારકામ અને મજબૂતીકરણનું કામ ચાલી રહ્યું છે. ગૌરીકુંડથી લગભગ 2.5 કિલોમીટર ઉપર ચીરબાસા નજીક ભારે વરસાદને કારણે માર્ગને કાટમાં અને પથ્થરથી નુકસાન થયું હતું. આ વિભાગમાંથી અવર જવર હાલમાં સંપૂર્ણપણે બંધ છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે જાહેરાત કરી કે આજથી શરૂ થનારી 3 દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલ મુલતવી રાખવામાં આવી છે. આ અંગેનો નિર્ણય ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન સાથેના કરાર બાદ લેવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે હડતાલ સંબંધિત મુદ્દા પર ગઈકાલે રાત્રે IBA અને 7 બેંક યુનિયનની છત્ર સંસ્થા UFBU વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવને પરિણામે ઇંધણના ભાવો વધતા વૈશ્વિક શેરબજારમાં અસર પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં નવા સપ્તાહના આરંભે મોટો કડાકો થયો હતો. સેન્સેક્સમાં 950 અને નિફ્ટીમાં 300 અંક કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તમામ ક્ષેત્રના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતની 21 વર્ષીય ઈશા સિંહે 38 પોઈન્ટ સાથે આઈજી નાગોયા ખાતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ખેલાડી પિંકી બલહારાએ મહિલાઓની 78 કિલોગ્રામથી નીચેના વર્ગની કુરાશ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની લિમ ગરામને 3-0થી હરાવી તેણીએ મેડલ જીત્યો. આ અગાઉ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે જાપાનમાં આઈજી નાગોયા ખાતે અફઘાનિસ્તાન સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવ્યા બાદ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન હાલમાં 10મા સ્થાને છે. ભારત સેમીફાઇનલમાં નેપાળ અને શ્રીલંકા વચ્ચેના ક્વાર્ટર ફાઇનલના વિજેતાઓ સામે ટકરાશે. મહિલા બોક્સિંગ સ્પર્ધામાં ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતા લોલીના બોર્ગેહને 75 કિલોગ્રામ કેટેગરીમાં દક્ષિણ કોરિયાની સિયોંગ સિયુઓન સામે 5-0થી ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્ર સેનાની શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે અદમ્ય હિંમત અને બહાદુરી સાથે ભગતસિંહે સ્વતંત્રતા ચળવળમાં નવી ઉર્જાનો સંચાર કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે નાની ઉંમરે પણ ભગતસિંહે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભગતસિંહનું જીવન, બલિદાન અને શહીદી દેશના નાગરિકોને મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવાના સંકલ્પને મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે લતા મંગેશકરે તેમની દિવ્ય ગાયકી પ્રતિભાથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સંગીતની દુનિયામાં લતા મંગેશકરનું અપ્રતિમ યોગદાન આવનારા યુગો સુધી યાદગાર રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને વસ્તી ગણતરી માટે સમય ફાળવવા અપીલ કરી. દિલ્હીમાં સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં સર્વોચ્ચ અદાલતે સ્વતઃ નોંધ લઈ સલામતીની અપૂરતી વ્યવસ્થા અંગે નારાજગી વ્યક્ત કરી. ઇંધણના ભાવમાં વધારાના પગલે ભારતીય શેરબજારમાં 900 અંક કરતાં વધુનો કડાકો. જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતની ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો અને શહીદ ભગતસિંહ અને ગાયિકા લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: वाह, शुरुआत ज कोकिल कंठी लता मंगेशकर थी?
1: हा,
0: अरे वाह, આજે તો રેડિયો પર કોઈ પણ ચેનલ તમે સાંભળો, હિન્દી, મરાઠી કે અત્યારે આપણી ગુજરાતી, બધે જ લતા મંગેશકરના ગીતો સાંભળવા મળી રહ્યા છે. અને એટલો આનંદ આવી રહ્યો છે કે લતાબીનો જે અવાજ છે એટલો સુરીલો છે, એટલો સરસ છે કે એટલો મીઠો છે કે એક વાર તમે સાંભળો એટલે આખું ગીત જાણે કે યાદ રહી જાય ને એવું લાગે. બરાબર ને?
1: હા, એકદમ સાચી વાત.
0: તો આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે
1: હું શ્વેતા
0: અને હું તરુલતા.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. શ્વેતા, મારે એક સવાલ છે કે મારે છે ને જો કોઈક સોસાયટીમાં ઘર લેવું હોય તો એ લીગલ છે કે નહીં, એ ઓથોરાઇઝ છે કે નહીં, એનો બધો બરાબર છે કે નહીં, અને આ બધી જે જાણકારી છે એ જો મારે મેળવવી હોય તો પછી મારે શું કરવું જોઈએ?
1: તરુબેન, એક એવી વાત છે કે આપણને છે ને બધી વસ્તુની જાણકારી લેવી એ આપણો હક છે.
0: હા, એને જ તો રાઇટ ઓફ ઇન્ફોર્મેશન કહેવાય ને.
1: એટલે તમારે શું કરવું જોઈએ, તમને એ બધી જે તમે જે સોસાયટીની વાત કરીને એના માટે એક અલગ ઓફિસ હોય છે. ઓફિસમાં તમે એમની પાસે સોસાયટીના લીગલ્સ ડોક્યુમેન્ટ્સ વગેરે જે પણ તમને જોવા હોય ને એ તમે તમારા મરજીથી માંગી શકો છો અને એમણે પણ આપવા જોઈએ.
0: ના પણ આ RTI કરવાથી તો સહેલાઈથી મળી જાય.
1: RTI કરવાથી તો સહેલાઈથી જ મળી જાય. અને આજે તમને ખબર છે કયો દિવસ છે?
0: RTI નો દિવસ છે.
1: આજે RTI નો દિવસ છે દોસ્તો.
0: એટલે મિત્રો, માહિતી મેળવવાનો અધિકાર દરેકે દરેક નાગરિકને છે. દરેકે દરેક નાગરિકને સચોટ માહિતી મળે અને એમના પૈસા કોઈ રીતે અટવાય નહીં, એ લોકોના જે ડોક્યુમેન્ટ્સ છે એ બરાબર છે કે નહીં, આ બધી જ જાણકારી જો તમારે મેળવવી હોય તો તમે એકદમ સાદો 10 રૂપિયાના ફોર્મથી RTI કરી શકો છો અને તમને સચોટ માહિતી મળશે. અને માહિતીના અધિકાર નીચે મળેલી માહિતી સાચી અને સચોટ જ હોય છે.
1: અરે વાહ તરુબેન, તમે તો ખૂબ સરસ જાણકારી આપી દીધી.
0: એટલે મિત્રો, RTI જે કરવામાં આવે છે એટલે ઘણી વખત એવી પણ RTI થતી હોય છે કે જેની કંઈ જરૂર હોતી નથી, પરંતુ માત્ર અધિકાર મને મળી ગયો છે એટલે હું RTI કર્યા કરું, તો એવું ન કરવું જોઈએ.

0: कारण के ए आरटीआई नी साची माहिती जे तमे जे डिपार्टमेंट में करो छो जे डिपार्टमेंट पासे थी तमने माहिती जोईती होय छे त्या बधा ज चोपड़ा तपासवामां आवे छे ने एना माटे खरेखर खूब मेहनत लागे छे
1: मेहनत लागती होय
0: छे एटले तमारे जो खरेखर कोई वस्तु नी माहिती जोईती होय तो ज तमारे आरटीआई करवी जोईए अने आरटीआई चोक्कस करवी जोईए जेथी तमने सचोट अने सरस माहिती मळी जाय अने અને તને એક કહેવાનું રહી ગયું કે છે ને હું એ સોસાયટીની જે માહિતી કાઢવા જતી હતી ને ત્યાં એક કૂતરો આવ્યો અને એક બાળકને કરડી ગયો
1: અરે બાપ રે
0: અને એ બાળક જે રડતું હતું અને કૂતરાને લોકો છે ને એટલા ભગાડી રહ્યા હતા એમને કૂતરો ભાગતો જ નહોતો માંડ માંડ માંડ માંડ એ છોકરાને તો બચી ગયો છોકરો પરંતુ એને કરડ્યો એટલે બાઇટ તો કર્યું એને
1: તરુબેન આ બધી વસ્તુને માટે જાગૃત લાવવા માટે પણ આજનો દિવસ મનાવવામાં આવે છે
0: શું વાત કરે છે
1: હા
0: એવો કયો દિવસ છે
1: આજે છે વર્લ્ડ રેબિસ ડે એટલે વિશ્વ રેબિસ દિવસ
0: એટલે હડકાવા જે રોગ થાય છે કૂતરાના કરડવાથી
1: એના પરનો આજે દિવસ છે કારણ કે ઘણી વખત કેવું છે કે આપણને બધાને પ્રાણીઓથી ખૂબ લગાવ હોય છે જેવી રીતે કૂતરાઓ થઈ ગયા પેટ્સ થઈ ગયા બિલાડીઓ થઈ ગઈ પણ આપણે એમની સાથે રહીએ છીએ રમીએ છીએ અને એમને આપણે આપણા ઘરમાં સભ્યની રીતે રાખીએ છીએ એમની સાથે વાતો કરીએ છીએ ઘણા તો એવા હોય છે જે એમની સાથે ખાતા પીતા બધું જ કરતા હોય છે પણ આ બધી વસ્તુમાં પણ એવું છે કે આપણે ધ્યાન રાખવું જોઈએ
0: એટલે ખાલી રખડેલ કૂતરો જે રસ્તા પરનો રખડેલ કૂતરો છે એ જ કરડતો નથી પરંતુ આ સોસાયટીમાં જે પાડવામાં આવે છે જેને દોરી સાથે લઈને લોકો ફેરવવા નીકળે છે એ કૂતરાઓ પણ ગમે ત્યારે આમ બાઇટ કરી જતા હોય છે કરડતા હોય છે અને એના કારણે હડકવા રોગ લાગે છે અને આ હડકવા રોગ પર ઈલાજ તો છે એટલે એવું નથી કે એના પર ઈલાજ નથી
1: પરંતુ
0: તાબડતોબ જો ન થાય તો એ જાનલેવા થઈ
1: શકે છે
0: એટલે અત્યારે ઘણા જ એવા કિસ્સાઓ બની રહ્યા છે જેમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે કૂતરાઓના કરડવાથી અને એટલે જ કૂતરાઓને રસી પણ આપવામાં આવતી હોય છે
1: એટલે કે આપણા ઘરમાં હોય જે આપણે પાલતુ જાનવર જે આપણે પાળ્યા હોય એમને પણ રસી મુકાવવી જોઈએ સાથે સાથે આપણા શેરીમાં આપણા સોસાયટીમાં જે પણ ડોગ્સ કૂતરાઓ જે પણ રખડતા હોય બિલાડીઓ એ લોકોને પણ એનજીઓ ને તો સરકાર પાસે જઈને જે પણ હોય એ રસીઓ મુકાવવી ખૂબ જ જરૂરી છે કેમ કે ક્યારે પણ ઉઠીને કૂતરાઓ ક્યારે પણ આપણે પણ સામે પણ થઈ શકે છે અને કરડી પણ શકે છે એટલા માટે
0: એટલે આ કૂતરાનો હમલો ખરેખર ખૂબ જ ખરાબ હોય છે અને અત્યારે તો એક એવો કિસ્સો આવ્યો કે 3 મહિનાની બાળકી જે એના મમ્મીના ખોળામાં હતી અને કૂતરું અચાનક આવ્યું અને એ બાળકીને એને બાઇટ કરવા માંડ્યો અને એ સ્ત્રી પોતાના બાળકને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી હતી પરંતુ કૂતરો એને છોડી નહોતો રહ્યો એટલે આવા જ્યારે કિસ્સાઓ બને ત્યારે ખરેખર ખૂબ જ આમ દર્દનાક કિસ્સાઓ છે અને ખૂબ ભયાવહ છે કે જેથી આપણને પણ એનાથી બચવું જોઈએ
1: એટલે સાવચેતી લેવી ખૂબ જ જરૂરી છે કઈ પણ વાત હોય ક્યારે પણ હોય બરાબર ને
0: બરાબર છે એટલે આરટીઆઈ પણ કરો જેથી તમને સાચી માહિતી મળે અને કૂતરાઓથી પણ દૂર રહો એટલે હવે તો આપણે લતા મંગેશકર એનું ગીત સાંભળીએ
1: હા તો દોસ્તો આવો સાંભળીએ કાર્યક્રમમાં હવે પછીનું ગીત આજનો ચાંદલિયો આ ગીતની ફરમાઈશ કરી છે મનીષભાઈ દેસાઈએ

0: सुनी आर्य रमणी अमर थे इतिहास मा।
1: श्वेता आ तो कांजी बूटा बारोट।
2: हाँ
1: એટલે લતા મંગેશકર માં વશમાં કાંજીભૂટા બારોટ, આજે એમનો પણ જન્મદિવસ ને?
2: આજે એમનો જન્મદિવસ નથી, આજે એમની પુણ્યતિથિ છે।
1: પુણ્યતિથિ છે। હા, તો કાંજીભૂટા બારોટ લોકો ઓળખી ગયા છે, આપણા શ્રોતા મિત્રો ઓળખી ગયા છે, કારણ કે લોક સાહિત્યનો માટીનો અવાજ।
2: હા,
1: અને રામાયણ હોય, મહાભારત હોય, ગમે તે લોકવાર્તા હોય, લોકકથા એ પોતાની ઢાળમાં ઢાળીને ગાતા અને સરસ રીતે લોકકથાઓ કહેતા અને લોકો સુધી પહોંચાડતા। અને એમની પાસે કોઈ મોટા રેકોર્ડિંગ સ્ટુડિયો નહોતા હા શ્વેતા, પરંતુ એ નાનકડા નાનકડા સ્ટુડિયોમાં પણ પોતાનો અવાજ અને એ ડાયરા અને મનોરંજન તરીકે એને નહોતા લેતા।
2: તો
1: એમને લોકોને જ્ઞાન આપવા માટે એ કથા કરતા, લોકવાર્તાઓ સંભળાવતા અને ગીતો ગાતા, અને એટલે જ તો કદાચ ભારત સરકારે એમને
2: પદ્મશ્રી આપ્યું છે। પદ્મશ્રી એવોર્ડથી એમને સન્માનિત પણ કર્યા હતા। તરુબેન એમ કહેતા કે કૃષ્ણ ભક્તિ હોય કે સંત શિરોમણિ દેવાડા ભગતની વાત હોય કે પછી ગુજરાતના શૂરવીરોની કથા, એમણે લોકઢાળમાં વાર્તાઓ કહીને આપણી સંસ્કૃતિને ધરોહર પહોંચાડી છે। એ અમરેલી જિલ્લાના ઢાંચા અને ગરીબ પરિવારમાં જન્મેલા કાંજીભાઈએ બાળપણથી જ લોક સાહિત્ય અને રામાયણ મહાભારતના પ્રસંગોને પોતાની આગવી શૈલીમાં ગાવાનું શરૂ કર્યું હતું। એમની પાસે કોઈ મોટા રેકોર્ડિંગ્સ તો નહોતા તમે જે પ્રમાણે કીધું, પણ એમણે આપણી સંસ્કૃતિને એક અલગ પ્રકારની લોકવાર્તાઓ લોકઢાળમાં કહી બતાવી હતી। તો આજે એમના પુણ્યતિથિ પર એમને સતસત નમન કરીએ અને આગળ વધીએ।
1: અને હવે સાંભળીએ લતા મંગેશકરનું ગીત।
2: હા, હવે સાંભળીએ લતા મંગેશકરનું ગીત। આ ગીતની ફરમાઈશ કરી છે વિનોદભાઈ મકવાણાએ।

0: लता मंगेशकर हवे આપણે એમની વાતો કરીએ. આજે જન્મદિવસ એમનો અને માત્ર 13 વર્ષની નાની ઉંમરથી એમણે કામ કરવાની શરૂઆત કરી. પણ એનું સાચું નામ શું હતું શ્રોતાઓને પૂછે?
1: હા જરૂરથી, કેમ નહીં, આપણે પૂછી શકીએ. પણ તમને એક વાત કહુંના પહેલા, હું જ્યારે નાની હતી ને ત્યારે મારા દાદા મને હંમેશા લતા મંગેશકરની વાર્તા સંભળાવતા.
0: તો તને એ વાર્તા યાદ હોય તો જણાવો અમને કે શું જણાવતા હતા.
1: કે તું જે આ ગીતો સાંભળે છે ને લતા મંગેશકરના, તમને ખબર છે એ કોણ હતી? મેં કીધું ખબર છે, એ ગીત ગાય છે. તો મને કહેતા એ ગીત નહીં ગાતી, એ જ્યારે તમારા ઉંમરની હતી ને 10-12 વર્ષની હતી ને ત્યારથી એમણે કામ ચાલુ કર્યું છે. એમના પપ્પાની અવસાન થઈ ગયા બાદ એમણે પોતાનું કામ ચાલુ કર્યું હતું. એમણે ઓછું ભણ્યું છે કંઈ પણ હોય, પણ એ 13 વર્ષની ઉંમરથી એમણે પોતાનું નામ બનાવ્યું છે, પોતાની કારકિર્દી બનાવી છે. એટલે હંમેશા અમને ઉત્સાહિત કરતા એમની વાતો કહીને, એમની વાર્તાઓ કહીને. પણ ત્યારે અમને આમ સ્ટોરી જેવું લાગતું હતું. પણ આજે જ્યારે અમે ખરેખર એમને જાણીએ છીએ ત્યારે આ હકીકત હવે સમજાઈ રહી છે
0: કે 13 વર્ષની નાની ઉંમરે ઘરની બહાર પડવું, માથે ભાઈ બહેનની જવાબદારી હોય, એમના શિક્ષણની જવાબદારી હોય, બધી જ જવાબદારીઓ પોતાના માથે લઈને જ્યારે આટલી નાની ઉંમરે કામ કરવા નીકળવું. અને 1942માં તો પહેલું મરાઠી ગીત ગાયું એમણે, પરંતુ એ ગીત કોઈક કારણસર ન વાગ્યું.
1: હા,
0: અને પછી 7 વર્ષ બાદ

0: નું ગીત આવ્યું. એમણે લગભગ 36 જેટલી ભાષાઓમાં ગીત ગાયા અને એમાં એક ભાષા આપણી ગુજરાતી પણ છે. અને ગુજરાતી સાથે એમનો લગાવ એટલા માટે કારણ કે એમના મમ્મી લગભગ
1: એમના પિતાના પહેલા પત્ની એ ગુજરાતી
0: હતા, એટલે ગુજરાત સાથે એમનો ખાસ લગાવ. અને એમનું મૂળ નામ શું છે એ શ્રોતાઓએ જણાવવાનું છે કે લતા મંગેશકરનું મૂળ નામ શું હતું.
1: તો દોસ્તો, આપનો જવાબ જણાવવા માટેનો અમારો નંબર છે 0224515434 અને 0224515435 પર. કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ વિભાબેન મહેશ્વરી અને ગુલાબભાઈની ફરમાઈશનું આ ગીત.

0: भारत रत्न लता मंगेशकर नु मूळ नाम हेमा हतु, बराबर ने?
1: हा,
0: तो साचा जवाब कोणे आप्या?
1: તરુબેન, સાચા જવાબો તો ઘણા બધા શ્રોતા મિત્રો આપ્યા છે, એમાંથી ભરતભાઈ ખુના, વિભાબેન મહેશ્વરી, પિયુષ મહેતા, જયેશભાઈ, દિનેશભાઈ અને વિનોદ મકવાણા, અને હજુ પણ આપણી ફોનની લાઈન ચાલી છે.
0: એટલે બધાને ખબર છે કે લતા મંગેશકરનું મૂળ નામ શું હતું. એમની અટક પણ મંગેશકર નહોતી, હાર્ડીકર હતી.
1: મંગેશકર
0: અટક રાખી હતી. તો લતા મંગેશકર વિશે જયારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ઉત્તરાખંડમાં આવેલો ચિમોલી જિલ્લાનું માંડગાંવ યાદ આવે છે મને.
1: કેમ?
0: આ જે માંડગાંવ છે ને એ ભારતનું પ્રથમ ગામ તરીકે ઓળખાય છે. એટલે ત્યાં

0: ભારતની શરૂઆત થાય છે.
1: ઓકે.
0: અને ત્યાં સરસ્વતી નદી વહે છે અને આ સરસ્વતી નદી પાસે સરસ્વતીનું એક મંદિર આવેલું છે અને સરસ્વતીનું મંદિરમાં સરસ્વતીની જે મૂર્તિ છે ને એની બરાબર લેફ્ટમાં સામે લતા મંગેશકરની મૂર્તિ છે.
1: અચ્છા, એટલા માટે તમે આની વાત કરી છે.
0: એટલે ત્યાં લતા મંગેશકરની ગર્ભગૃહમાં મૂર્તિ છે અને એ પણ સરસ્વતી માતાની સામે. એટલે આમ તો આપણે કહીએ છીએ કે લતા મંગેશકરના અવાજમાં ખુદ સરસ્વતી માતા જ બિરાજે છે. એટલે એમના કંઠમાં સરસ્વતી માતા બિરાજે છે અને આ રીતે સરસ્વતી માતાના મંદિરમાં એમની મૂર્તિ હોવી એ ખરેખર ખૂબ જ આમ સાંભળીને પણ આમ મન મારા રૂવાડા ઊભા થાય ને એવી વાત છે. કારણ કે મેં એમને જોયા છે. લતા મંગેશકરનો ઇન્ટરવ્યુ આકાશવાણીમાં થયો હતો અને આ ઇન્ટરવ્યુ લગભગ 4 કલાક ચાલ્યો હતો.
1: શું વાત કરો.
0: અને ત્યારે મેં લતા મંગેશકરને ખૂબ જ નજીકમાં અમારા સ્ટુડિયોમાં જોયા હતા અને લતા મંગેશકરની દિલદારી કહું કે એમની શું કહું એ મને ખબર નથી કયો વર્ડ આવે એના માટે, પરંતુ લતા મંગેશકરને એટલું તો ખબર હતી કે એટલે રજાનો દિવસ હતો, શનિવાર હતો તે દિવસે કે રવિવાર હતો અને હું શનિ રવિમાં પણ ત્યારે ડ્યુટી કરતી હતી. એટલે લતા મંગેશકર આવ્યા અને પોતાના ઘરેથી બ્રેડ બટર લઈને આવ્યા હતા. એટલે એમને એમ કે ત્યાં આગળનો સ્ટાફ તો હશે એટલે એ સ્ટાફ આ ખાય અને અમે એમના ઘરનું બ્રેડ બટર ખાધું છે અને પણ આકાશવાણીમાં બેસીને ખાધું છે.
1: સરસ વાત.
0: અને ખૂબ જ નજીકથી અમે એમની સાથે વાતો કરી છે, એમને જોયા છે અને ખરેખર આજે પણ એમને વંદન કરીએ છીએ.
1: ખૂબ સરસ અનુભવ રહ્યો હશે ને તમારો
0: ખરેખર. અને 4 કલાક ઇન્ટરવ્યુ ચાલ્યો એટલે 4 કલાક સુધી લતા મંગેશકર અમારી સાથે હતા.
1: અરે વાહ.
0: એટલે અત્યારે આપણે લતા મંગેશકરનો કોઈ ગીત સાંભળી.
1: હા જરૂરથી. તો દોસ્તો આવો સાંભળીએ લતા મંગેશકરનું અને સાથીઓના સ્વરમાં આ ગીત. આ ગીતની ફરમાઈશ કરી છે, એમ તો આ ગીત બધાને જ વાલું હોય છે, બધાને જ પ્રિય છે, પણ આ ગીતની ફરમાઈશ કરી છે ભરતભાઈ ખુનાએ. તો સાંભળીએ આ સરસ મજાનું ગીત.

0: आम तो मराठी मातृभाषा, परंतु गुजराती गीतों होय के पछी बीजा कोई पण भाषाना गीतों होय, एमना भाव, एमना उच्चार अने एमना मिठास मा कोई ज जातनी कमी नहोती। एटला ज दिलथी एमणे बधा ज गीतो गाया हता, बराबर ने श्वेता?
1: हा तरुबेन, पण लताजी ज्यारे पण रेकॉर्डिंग माटे माइक सामे उभा रहता ने त्यारे स्टूडियो गमे तेटलो आधुनिक होय કે મોટો હોય, એ પોતાના બૂટ કે ચપ્પલ સ્ટુડિયોના દરવાજાની બહાર જ કાઢીને ઊભા રહેતા,
0: એનો અનુભવ છે અમને।
1: હા,
0: આકાશવાણીમાં આવ્યા હતા એટલે અમે જોયા છે એમને।
1: આજે પણ આપણે લોકો છે ને કામને ફક્ત કામ જ સમજીએ, એક પ્રોફેશન માનીએ છીએ, પણ લતાજી માટે મ્યુઝિક સ્ટુડિયો એ કોઈ કામ કરવાની જગ્યા નહીં, પણ સાક્ષાત માં સરસ્વતીનું મંદિર હતું। તેઓ માનતા કે સંગીત એ ઈશ્વરની સાધના છે, અને માઇક સામે ઉઘાડા પગે ઊભા રહીને ગાવામાં જે એમની ખરી શ્રદ્ધા હતી, એ કદાચ એટલે જ આપણને એમના ગીતોમાં અનુભવાય છે। સાચી વાત ને તરુબેન?
0: હા, અને બીજું કે એમણે બધા જ દિગ્ગજ કલાકારો સાથે ગીતો ગાયા, એટલે મોહમ્મદ રફી, મન્નાડે, કિશોર કુમાર, મોહમ્મદ, પેલા મહેન્દ્ર કપૂર, બધાની સાથે એમણે ગુજરાતી ગીતો પણ ગાયા। કિશોર કુમાર સાથે મારા ખ્યાલે ગુજરાતી ગીત નથી ગાયું, પરંતુ હિન્દીમાં તો ઘણા બધા ગીતો ગાયું છે। અને જો આપણે ફિલ્મ અભિનેત્રીઓની નામ લઈએ તો ઉષા કિરણ છે, પછી સ્નેહલતા, અરુણા ઈરાની, પદ્મા રાણી, મલ્લિકા સારાભાઈ, આ બધા માટે જ એમણે ગીતો ગાયા। અને અત્યારે જે ગીત વાગ્યું પારખી થાપણ ફિલ્મનો, તો એની એક સરસ મજાની સ્ટોરી છે કે અવિનાશ વ્યાસના જ્યારે આ પારખી થાપણ ફિલ્મ બની રહી હતી ત્યારે એના ડાયરેક્ટર જે હતા અરુણ ભટ્ટ, એમણે કહ્યું કે

0: મારે તો આ ગીતમાં લતા મંગેશકરનો જ અવાજ જોઈએ. એટલે બધાએ કહ્યું કે ના, આપણે કોઈક બીજા આર્ટિસ્ટને બોલાવી લઈએ અને એમની પાસે આ ગીત ગવડાવી લઈએ. પરંતુ ડાયરેક્ટર માન્યા નહીં, અને ડાયરેક્ટરનો કહેવો હતો કે ના, આ ગીત તો હું લતા મંગેશકર પાસે જ ગવડાવીશ. એટલે ગૌરાંગ વ્યાસ એ વખતે આસિસ્ટન્ટ તરીકે હતા, અને ગૌરાંગ વ્યાસ લતા મંગેશકરને મળવા એમના ઘરે ગયા, અને લતા મંગેશકરે એમને કહ્યું કે હા ઠીક હૈ, ગુજરાતી ગાના હૈ, મુજે ભી ગુજરાતી ગાના ગાના હી, તો દો દિન કે બાદ મેં મિલતે હૈ રેકોર્ડિંગ સ્ટુડિયો મેં. એટલે ગૌરાંગ વ્યાસ તો ખુશ થયા કે લતા મંગેશકરે આપણને બે દિવસ પછીની ડેટ્સ આપી છે અને ગીત ગાવા માટે આવવાના છે. પણ ત્યાં જે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જે રેકોર્ડિસ્ટ હતો એ હસવા માંડ્યા, અને એમણે કહ્યું શું બે દિવસ પછી, લતા દીદી જરાય નહીં, એટલે નહીં આવે. એટલે એમને એવું લાગ્યું કે એ બે દિવસની આટલી મોટી કલાકાર, તો એમની બધી ડેટ્સ ફૂલ હોય અને તમને કઈ રીતે બે દિવસ, તો અને ગુજરાતી ગીત પહેલું જ ગાવાના, એટલે કઈ રીતે તમને બે દિવસ પછીની ડેટ આપી શકે. એટલે ગૌરાંગ વ્યાસ પાછા કન્ફ્યુઝ થયા. અને બીજું કે ગુજરાતી ફિલ્મનું બજેટ ઓછું હોય, એટલે લતા મંગેશકર કેટલા પૈસા લેશે ગીત ગાવાના, અને એ બધા પણ ચિંતાનો વિષય હતો કે અમને આપણે બુક કરીએ તો કેટલા પૈસા લેશે શું. એટલે ગૌરાંગ વ્યાસ એટલી બધી મૂંઝવણમાં હતા અને પાછા એમના ઘરે પહોંચી ગયા દિવસે રેકોર્ડિંગ હતા ને આગલા દિવસે, કે ક્યાંક લતા મંગેશકર ના તો નહીં પાડી દે ને આવવાની. અને જ્યારે એમના ઘરે પહોંચ્યા ત્યારે ખૂણામાં જઈને બેસી ગયા, અને ત્યારે એક મીટિંગ ચાલી રહી હતી લતા મંગેશકરની, અને એમાં ઘણા બધા લોકો આવ્યા હતા અને હિન્દી ગીત કોઈ ગાવાનું હતું, તો લતા મંગેશકરે એમને ગીત ગાવાની ના પાડી દીધી અને કીધું કે મેરા ગલા ખરાબ હૈ, તો મેં તો એ ગાના નહીં ગા શકુંગી, તો મેં નહીં આ પાઉંગી, આપ કિસી ઓર સે એક ગવા લીજે. તો ગૌરાંગ વ્યાસના પેટમાં ફાળ પડી, અરે કાલનું રેકોર્ડિંગ માટે હવે આજે અવાજ ખરાબ હે કહે રે, તો મારું ગીત તો કઈ રીતે ગાશે, કાલે રેકોર્ડિંગ છે એટલે મને ના જ પાડશે. એટલે પેલા રેકોર્ડિસ્ટની જે વાત હતી ને એ સાચી પડશે. એટલે ગૌરાંગ વ્યાસે કહ્યું કે હા, બધા જયા, એટલે લતા મંગેશકરની નજર ગૌરાંગ વ્યાસ પર પડી. હા ગૌરાંગભાઈ બોલીએ, તો કે કલ કા રેકોર્ડિંગ, હા મેં આ જાઉંગી વખત પે. એટલે ગૌરાંગ વ્યાસ તો પાછા ખુશ, પણ જ્યાં સુધી લતા મંગેશકર ન આવ્યા ને ત્યાં સુધી ગૌરાંગ વ્યાસનો જીવ ઊંચો હતો. અને લતા મંગેશકર તો પહોંચી ગયા સ્ટુડિયોમાં ગીત ગાવા માટે, પહોંચ્યા પછી પણ ગૌરાંગ વ્યાસ એકદમ મૂંઝવણ ભર્યા અને કન્ફ્યુઝ જ હતા. એટલે લતા મંગેશકર સમજી ગયા કે પૈસાનો મામલો છે. એટલે લતા મંગેશકરે તરત જ એટલે જણાવી દીધું કે જે આપવા હોય એ આપજો, પણ હું આ ગીત ગાઉં છું,
1: હું આ ગીત ગાઉં છું. અને એટલું મસ્ત ગીત, એટલું એટલે આપણે ગુજરાતીઓમાં અમર ગીત કહીએ એને, એટલું મસ્ત આ ગીત હતું. તો દોસ્તો કાર્યક્રમમાં આગળ વધીએ, હજી સાંભળીએ. તરુબેન શું કહો છો, વગાડું ગીત?
0: વગાડો વગાડો.
1: આવી રહ્યું છે, આવી રહ્યું છે ઉષા ખુના અને ભરત ખુનાની ફરમાઈશનું વધુ એક ગીત, મારા તે ચિત્તનો ચોર.

0: જ્યારે લતા મંગેશકરે આપણા વચ્ચેથી વિદાય લીધી ત્યારે પ્રફુલ દવેને મેં ફોન કર્યો હતો કે એમના વિશે બે શબ્દો જણાવવા માટે. ત્યારે પ્રફુલ દવે એવું કહ્યું હતું કે એક વખત એ લોકો રેકોર્ડિંગ કરી રહ્યા હતા, ઉષા મંગેશકર અને પ્રફુલ દવે. કોઈક ગીતનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું અને અચાનક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં લતા મંગેશકર આવી પહોંચ્યા, અને લતા મંગેશકર આવ્યા એટલે બધા ઊભા થઈ ગયા અને ગીતનું રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયું.
1: અચ્છા,
0: એટલે લતા મંગેશકર પણ એકદમ એ થઈ ગયા કે મારા આવવાથી એ રેકોર્ડિંગ બંધ થઈ ગયું. એટલે લતા મંગેશકર

0: कि तो कि मैं गलत टाइम पे आ गई, तो बधाई क्यों कि नहीं नहीं आप आइए आप बैठिए, अने पछी बैठ्या अने इमने कीधुं कि नहीं आप रिकॉर्डिंग कीजिए, मुझे भी सुनना है। प्रफुल्ल जी मैं भी आपके साथ कोई गाना करना चाहती हूँ। तो प्रफुल्ल दवे कीधुं कि हाँ हाँ चौक्कस, आपने क्या सिर्फ उषा मंगेशकर के साथ ही ज़्यादा गाने गाए हैं, हमारे साथ तो गाने नहीं गाए ज़्यादा। तो अने प्रफुल्ल दवे खूब ज दुख व्यक्त करूँ कि एमनी साथ एमनों एक गीत नहीं,
1: अने
0: एमनी लता मंगेशकर पोते इच्छा जाहिर करी थी कि मारे प्रफुल्ल दवे साथ एक गीत गाऊ छे, અને પ્રફુલ્લ દવે ને એવો જીવનમાં તક ન મળી કે તેઓ લતા મંગેશકર સાથે ગાઈ શક્યા।
1: અચ્છા,
0: એટલે આવો એક કિસ્સો પણ પ્રફુલ્લ દવે જણાવ્યો હતો।
1: ઘણા બધા ગાયક કલાકાર સાથે આવા કિસ્સાઓ એમની સાથે બન્યા હશે ને,
0: ઘણું બધું આવું જીવનમાં બનતું હોય છે, કારણ કે લતા મંગેશકરને પણ એવું લાગતું હોય છે કે મારો અવાજ આ હિરોઈન પર મારે જોવો છે, અને એ હિરોઈન પર એમનો કદાચ ટેલિકાસ્ટ ન પણ થયું
1: હોય, એટલે
0: અને લતા મંગેશકર જ્યારે વિદાય લીધી આપણી વચ્ચેથી ત્યારે એમની એક રીલ ખૂબ વાયરલ થઈ હતી, અને જેમાં તેઓ એમ કહી રહ્યા હતા કે મારે હવે જો કોઈ બીજો જન્મ મળે તો એમાં મારે લતા મંગેશકર તો નથી જ થવું। એટલે આવું એમણે શાક માટે કહ્યું એ તો ખબર નથી, પરંતુ એમને ફરી પાછા લતા મંગેશકર નથી બનવું,
1: એમણે એમ પણ કહ્યું કે લતાજી કી તકલીફ હૈ સિર્ફ લતાજી હી જાનતી હૈ।
0: હા, આ વાત પણ એમણે 13 વર્ષની ઉંમરથી 7 દાયકા સુધી જે વ્યક્તિએ કામ કર્યું, અને જ્યારે આપણે બહાર નીકળીએ છીએ કામ કરવા એટલે આપણને બધું સારું સારું જ લાગતું હોય છે।
1: હા,
0: એટલે અત્યારે આપણે જે રેડિયો પર બોલી રહ્યા છીએ એટલે શ્રોતાઓને એવું લાગતું હશે કે કેટલું સરસ છે, એટલે ખાલી ગીતો સંભળાવવાના અને ખાલી અમારી સાથે વાતો કરવાની અને અમારા ફોન લેવાના, પણ એની પાછળની મહેનત એ ખબર નથી હોતી કે પાછળ કેટલી મહેનત, કેટલો રિયાઝ અને કેવા કેવા વ્યક્તિઓ સાથે તમારા પનારા પણ પડતા હોય છે,
1: એટલે
0: ક્યારે તમારો મૂડ કેવો હોય છે, એટલે દરેક વખતે જ્યારે તમે માઇક્રોફોનની સામે બેસો છો ત્યારે તમારો મૂડ સારો જ હોય એવું જરૂરી નથી। એટલે લતા મંગેશકરના જીવનમાં એવા કિસ્સાઓ પણ બન્યા હશે કે જ્યારે તેઓ દુઃખી હોય અને ખુશીનું ગીત ગાતા હોય,
1: અને
0: ખુશ હોય ત્યારે દુઃખનું ગીત ગાતા હોય। એમનું એક ગીત તો એવું હતું કે જવાહરલાલ પંડિતજી, જવાહરલાલ નેહરુ એ ગીત સાંભળીને રડી પડ્યા હતા, એ મેરે વતન કે લોગો।
1: આ ગીત પણ આજે પણ જ્યારે સ્વતંત્રતા દિવસ હોય કે ગણતંત્ર દિવસ ત્યારે પણ જ્યારે પણ વાગે ને ત્યારે આ ગીત સાંભળીને આમ એક દિલને હૃદયમાં એક ઠંડક પહોંચી જાય, એક એવું લાગે કે આ ગીત સાંભળવું જોઈએ, અને એ પણ આખું ઘણી બધી જગ્યાએ વાગતું હોય છે અને દિલમાં ઉતરી જાય છે। અને તરુબેન, હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ, વધવું તો પડશે જ, કેમ કે હવે આપણી પાસે બચી છે ફક્ત 5 મિનિટ અને શ્રોતાની ફરમાઈશના 2 ગીતો હજી બાકી છે।
0: તરત જ શરૂ કરી દે।
1: હા તો દોસ્તો, કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ આ સરસ મજાનું ગીત।

0: મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયા
1: અને મને શ્વેતાને રજા આપો.
0: ફરી મળીશું એ વચન સાથે. પરંતુ મિત્રો, આજે જે ફરમાઈશ ન વાગી હોય એ ચોક્કસથી અમે વગાડીશું. એક બે દિવસમાં આપ અમને ફોન કરી શકો છો, એ ફરમાઈશ ફરી વાગશે. અને અત્યારે એક ભાઈનો ફોન આવ્યો હતો, ભાઈનું નામ શું હતું?
1: પ્રફુલભાઈ.
0: હા, તો એમનું આ ગીત આપણે સાંભળીએ.